0: 마거나 비주리 조져나.
1: 아마 라지오레 에베 소탄트라 서건 선소던 SIR 가족럼 아름보 회자이치 에티파이 30매 2026로 28 준 2026 버전도 부스터리어 어디까리만에 프라티코 거라코 거라자이 프라티 니르파초콩코 2티 퍼리거나나 폼 데베 폼 구리코 voters.eci.gov.in 웹사이트로 마트여 다운로드 거리파리베 폼 2티 푸라나카리바 퍼레 에하코 비엘롱코 니코터레 다칼 거런투 에벙 탕코타루 프라티 스유카라 그라헌 거런투 अधिक सूचना पाई वोटर हेल्पलाइन नंबर 1950 को कॉल करंतु किंबा वोटर सर्विस पोर्टल किंबा ईसीआई नेट आप रे बुके कॉल विथ बीएलओ सुविधा रो उपयोग करंतु मुख्य निर्वाचन अधिकारी ओडिसांग द्वारा जनहित रे जारी
2: प्रचार करूछु नारी महला